0: આપણો ધર્મ માનતા હા ટાબરાને ભી એ સંસ્કાર આપણને એટલે દિયા જાય બિલકુલ
1: આપણ છોટા જને યાદ વેલા આપણને સાકે લેડ જાતા આપણા બુઝુર્ગ આપણા દાદા દાદી પાણી મેં મતલબ લોટો પાણી રો ઓર સાગે કીડી નગરો જા પર મતલબ કીડી નગરો સિંચ રહાતા ઓર બીર બાદ આપણને યહાં બહુ અચ્છો લાગતો કે રોજ આપણ ખુદ હી ચલા જાતા તો એ જ સંસ્કાર જે કાય આપણ બચપન સુ પડોડા તો આને વાળી પીઢી ને ભી એ સબ ચીજા જે આપણને સિખાવણી જરૂરી હૈ और जब आप बात करिए भी राजस्थान दी तो राजस्थान में देखो वन ओढ़ाने भी हुआ करे जिके मैं जब आप भात भरने जावा तो भी जे भी गांव में आप घुसा तो घुसते ही सबसे पहला कि करे जिक्का भी खेजड़ी हो गई या कोई भी कांकड़ रो पेड़ हो गया कुछ भी है तो बड़े आप जहाँ पर आप चूनड़ी है जिकी ओढ़ावा और फिर भी बाद आप बैन ने ओढ़ावा तो यो मतलब वो ये कि भाई बैन ने उड़ाई तो बाबू जी को वृक्ष जो वो बैन रे सम्मान है ये वृक्ष रो भी अपन मान सम्मान और उन प्रेम देना है तो ये छोटी छोटी जी आप कह सक रीति रिवाज ए कठे कठे अपना बहुत अच्छी चीजें जी है सिखा रही है।